0: प्रेम धवन को आज हम अपने कार्यक्रम में याद कर रहे हैं। प्रेम धवन को प्रचलित लोक धुनों पर नई धुन बनाने में महारत हासिल थी। हर प्रांत के लोकगीत उन्हें जबानी याद थे। जब देश आजाद हुआ तो बंबई की सड़कों पर भी हजारों लोग आजादी का स्वागत करने के लिए निकले।
1: आकाशवाणी समाचार सोनल परमार वांचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी फ्रांस और स्लोवाकिया की 6 दिवस की मुलाकात माटे रवाना। राष्ट्रपति द्रौपदी मुर्मूए जणाव्युं कि महिलाओं नेतृत्व में विकास तरफ भारत की कूचन प्रेरणादायी उदाहरण। आईएमए खाते पासिंग आउट परेड निरीक्षण कर्यु। पश्चिम बंगाल में नगरपालिका भर्ती कौभाड संदर्भ में कोलकाता और आसपासना विविध 7 स्थलों ईडी दरोड़ा। ईराने जणाव्युं कि ज्यां सुधी तेने मुख्य शर्तो पूर्ण न थाय त्यां सुधी ते अमेरिका साथे अंतिम शांति करार पर हस्ताक्षर करशे नहीं। भारत और अफगानिस्तान वच्चे 3 मैच की 1 दिवसीय क्रिकेट श्रेणी की पहली मैच आज धर्मशाला में रमाशे। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदी फ्रांस और स्लोवाकिया की 6 दिवस की मुलाकात माटे रवाना थया छे। प्रस्थान निवेदन में श्री मोदीए जणाव्युं के व्यूहात्मक रीते फ्रांस भारत माटे खास महत्वनुं छे। तेमणे जणाव्युं के आ मुलाकातनो मुख्य उद्देश्य भारत और फ्रांस वच्चे आर्थिक और सांस्कृतिक संबंधों ने मजबूत बनावानो छे। श्री मोदी आवतीकाले फ्रांसना राष्ट्रपति इम्यान्युएल मैक्रोन साथ भारत इनोवेट्स सम्मेलन उद्घाटन करशे। तेमणे जणाव्युं के आ कार्यक्रम भारतीय स्टार्टअप्स ने विश्व साथ जोड़शे। श्री मोदी आवतीकाले नाइसी स्लोवाकिया की 2 दिवसीय मुलाकात माटे रवाना थशे। श्री मोदीए जणाव्युं के आ ऐतिहासिक मुलाकात बंने देशों वच्चेना संबंधों ने वेग आपशे। सांभळीए आ अंगे एक अहेवाल।
2: प्रधानमंत्री मोदी ब्रातिस्लावा में स्लोवाकिया के राष्ट्रपति पीटर पेलेग्रिनी और प्रधानमंत्री रॉबर्ट फिको से मुलाकात करेंगे। श्री मोदी ने कहा कि इससे यूरोपीय संघ के साथ भारत की रणनीतिक साझेदारी और मजबूत होगी। स्लोवाकिया यात्रा के बाद श्री मोदी फ्रांस के एवियन जाएंगे, जहां वे 16 और 17 जून को G7 शिखर सम्मेलन में भाग लेंगे। प्रधानमंत्री मोदी ने कहा कि G7 में भारत की उपस्थिति भारत के बढ़ते वैश्विक प्रभाव को दर्शाती है। ये लगातार 8वां G7 शिखर सम्मेलन है जिसमें भारत को आमंत्रित किया गया है। यात्रा के अंतिम चरण में प्रधानमंत्री मोदी 18 जून को पेरिस जाएंगे, जहां वे फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ विवा टेक 2026 सम्मेलन में शामिल होंगे। पेरिस से शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी।
1: दरमियान प्रधानमंत्री कहूं कि पेरिस में भारतीय समुदाय ने मळवा माटे आतुर छे। तेमणे विश्वास व्यक्त कर्यो कि आ मुलाकात तो यूरोप और G7 बंने साथे भारतनी भागीदारी ने वधु मजबूत बनावशे। प्रधानमंत्री नरेन्द्र मोदी जणाव्युं कि भारतना युवानों विज्ञान टेक्नोलॉजी अवकाश उत्पादन सेमीकंडक्टर और ड्रोन जेवा क्षेत्रों में नोंधपात्र सफलता मेळवी रह्या छे। एक सोशियल मीडिया पोस्ट में तेमणे जणाव्युं हतुं कि भारत आज विश्वना अग्रणी स्टार्टअप हबमानो एक छे अने नाना शहरों और गामडाओना युवानों तेनी सफलता में महत्वपूर्ण भूमिका भजवे छे। प्रधानमंत्रीए रमतगमतमां युवानोना उत्कृष्ट प्रदर्शनની प्रशंसा करता कहूं कि भारतीय रमतवीरोए आंतरराष्ट्रीय स्पर्धाओमां देशनुं गौरव वधार्युं छे। તેમણે નોંધ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન જેવી પહેલોએ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપ્યું છે। શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષથી એનડીએ સરકાર યુવાનોના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી દેશના યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ તેમના સપનાઓને સાકાર કરી શક્યા છે। राष्ट्रपति द्रौपदी मुर्मूए आज उत्तराखंड देहरादून में भारतीय लश्करी एकेडमी आईएमए खाते पासिंग आउट परेड में उपस्थित रही परेड निरीक्षण कर्यु हतु। आ वर्षनी पासिंग आउट परेड ऐतिहासिक हती, कारण के प्रथम वक्त एकेडमी जेन्टलमेन केडेट्सनी साथे महिला केडेट पास आउट थई हती। समारोह ने संबोधता राष्ट्रपति मुर्मूए कहूं कि 9 महिला केडेट्स ने जोईने खास खुश छे। तेमणे वधुमां जणाव्युं हतुं कि भारतना संरक्षण दळोना इतिहास में मात्र एक सीमाचिन्ह रूप नथी, परंतु મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે।
3: I am specially delighted to see 9 women cadets. This is watershed moment in the history of IMA. It is not only a milestone in the history of India's defense forces, but also an inspiring example of India's march towards women-led development. I am sure that many more women cadets will join the academy.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. ફિનલેન્ડના વિદેશમંત્રી અલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે. ફિનલેન્ડમાં ભારતે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે આ કિંમત મર્યાદા વૈશ્વિક તેલ પુરવઠો જાળવવા અને રશિયાના નફાને મર્યાદિત કરવા માટે બનાવવામાં આવી હતી. શ્રી જયશંકરે યુરોપિયન દેશોની ટીકાને નકારી કાઢતા કહ્યું હતું કે પશ્ચિમી પ્રતિબંધોએ યુરોપને મધ્ય પૂર્વમાંથી તેલ ખરીદવાની ફરજ પાડી હતી, જેના કારણે ભારતને અન્ય આર્થિક વિકલ્પો શોધવાની ફરજ પડી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે લિયાકી ફ્રીડમ જહાજ પર ભારતીય ખલાસીઓના જીવ ગુમાવવાના અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે. મંત્રાલયે જણાવ્યું કે જહાજના કેપ્ટનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે પુષ્ટિ કરી છે કે બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયના તથ્ય ચકાસણી એકમે લોકોને આવા ખોટા દાવાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. આસામમાં ભારતીય હવાઈદળનું એક AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દુર્ઘટના જોરહાટ હવાઈદળ સ્ટેશન ખાતે બની હતી. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED આજે પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રાના નિવાસસ્થાનો સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ED જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે વિવિધ નગરપાલિકાઓ, ખાસ કરીને કમરહાટી નગરપાલિકામાં અયોગ્ય ઉમેદવારોની નિમણૂંકના બદલામાં વચેટિયાઓ દ્વારા રોકડ અને સોનાના રૂપમાં લાંચ લેવામાં આવી હતી. ભારત જર્મની વિકાસ સહયોગને મજબૂત બનાવવા માટે નીતિ આયોગ અને જર્મન પ્રતિનિધિમંડળ વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. સ્વચ્છ ઉર્જા, પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ વિકાસ, કૃષિ સુધારણા, પાણી વ્યવસ્થાપન અને ગ્રીન અર્થતંત્રમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે હૈદરાબાદના ડુંડીગલ સ્થિત હવાઈદળ એકેડમી ખાતે 270મી બેચની સંયુક્ત પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા કમિશન્ડ અધિકારીઓને

0: બદલાતી યુદ્ધ તકનીકો અનુસાર પોતાને તૈયાર રાખવા હાંકલ કરી. તેમણે કહ્યું કે આધુનિક યુદ્ધમાં ડ્રોન, ઉપગ્રહો અને રોબોટિક્સ જેવી તકનીકોના ભૂમિકા વધી રહી છે. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જોકે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે સમજૂતીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ડિજિટલી હસ્તાક્ષર થઈ શકે છે. જોકે ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા તેની નૌકાદળની નાકાબંધી હટાવે નહીં અને અબજો ડોલરની સ્થિર સંપત્તિના નુકસાનની ભરપાઈ ન કરે ત્યાં સુધી તે કાયમી કરાર પર હસ્તાક્ષરો કરશે નહીં. દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટોમાં અમેરિકા અને પાકિસ્તાની મધ્યસ્થીઓએ પુષ્ટિ આપી કે બંને પક્ષો શાંતિ કરારના ડ્રાફ્ટ પર સંમત થયા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાળામાં રમાશે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. બાકીની 2 મેચ લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. આઈએમએ ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ઈડીના દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાલામાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. तुषार पवार राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. प्रधानमंत्री फ्रान्स आणि स्लोवाकिया दौऱ्यावर रवाना. भारत इनोव्हेट सोहळ्याचं उद्या करणार उद्घाटन. डीआरडीओच्या बहुस्तरीय मध्यम पल्ल्याच्या क्षेपणास्त्र चाचण्या यशस्वी. इराणनं शांततापूर्ण नागरी वापरासाठी अणुऊर्जेचा कार्यक्रम राबवायला अमेरिकेची हरकत नाही. काँगोमध्ये इबोलाची लागण झालेल्या 17 नवीन रुग्णांची नोंद, तर आणखी 5 जणांचा मृत्यू. आणि भारत अफगाणिस्तान एकदिवसीय क्रिकेट सामना आज धर्मशाला इथं रंगणार. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रान्स आणि स्लोवाकिया दौऱ्यावर आज रवाना झाले. देशाच्या धोरणात्मक संकल्पनेत फ्रान्सला विशेष स्थान आहे. आपल्या फ्रान्स भेटीत दोन्ही देशांमधल्या आर्थिक आणि सांस्कृतिक संबंध अधिक दृढ करण्यावर भर असेल, असं त्यांनी दौऱ्यावर रवाना होण्यापूर्वी जारी केलेल्या निवेदनात म्हटलंय. फ्रान्स भेटीत प्रधानमंत्री उद्या फ्रान्सचे अध्यक्ष इमॅन्युएल मॅक्रॉन यांच्यासह दोन्ही देशांमधल्या नवोन्मेष वर्षानिमित्त आयोजित भारत इनोव्हेट्स या सोहळ्याचं उद्घाटन करतील. देशातल्या उत्कृष्ट स्टार्टअप्सना या कार्यक्रमातून जागतिक गुंतवणूकदारांशी जोडता येईल. तसंच हा सोहळा देशातल्या उच्च शिक्षण परिसंस्थेतल्या नवोन्मेषाला गती देण्यासाठी उपयुक्त ठरेल, असं प्रधानमंत्र्यांनी आपल्या निवेदनात म्हटलंय. नंतर प्रधानमंत्री उद्या 2 दिवसांच्या स्लोवाकिया दौऱ्यासाठी रवाना होतील. तिथं ते स्लोवाकियाचे अध्यक्ष पेलिग्रिनी आणि प्रधानमंत्री फिको यांची भेट घेतील. या दौऱ्यामुळे युरोपीय महासंघासोबतच्या भारताच्या धोरणात्मक भागीदारीला नवी ऊर्जा मिळेल, तसंच दोन्ही देशांमधल्या द्विपक्षीय संबंधांनाही नवी गती मिळेल, असा विश्वास प्रधानमंत्र्यांनी व्यक्त केलाय. स्लोवाकियाचा दौरा आटोपून प्रधानमंत्री पुन्हा फ्रान्समधल्या एव्हियन इथं परत येतील. तिथं ते 16 आणि 17 जूनला G7 देशांच्या शिखर परिषदेत सहभागी होतील. या परिषदेतल्या भारताच्या सहभागातून जागतिक पातळीवर देशाच्या वाढत्या महत्वावर भागीदार देशांनी दाखवलेल्या विश्वासाची प्रचिती येते, असंही प्रधानमंत्र्यांनी म्हटलंय. या परिषदेसाठी सलग 8 वेळा भारताला आमंत्रित केलं गेलंय. यानंतर 18 जून रोजी पॅरिस भेटीनं प्रधानमंत्री आपल्या दौऱ्याचा समारोप करतील. तिथं ते फ्रान्सचे अध्यक्ष इमॅन्युएल मॅक्रॉन यांच्यासोबत व्हिवाटेक 2026 या आयोजनात सहभागी होतील. पॅरिसमधल्या भारतीय समुदायाला भेटण्यासाठी आपण उत्सुक असल्याचंही प्रधानमंत्र्यांनी म्हटलं आहे. या संपूर्ण दौऱ्यामुळे युरोप आणि G7 देशांसोबतच्या भारताच्या दृढ संबंधांना अधिक बळकटी मिळेल, तसंच आपल्या भागीदारीची व्याप्ती वाढवण्यासाठी देशाची दृढ वचनबद्धताही अधोरेखित होईल, असंही प्रधानमंत्र्यांनी निवेदनात म्हटलं आहे.

मित्र कार्यक्रम की शुरुआत करिए एक सरस मजानी हसवानी वात थी। हाल में मैं एक रील जोई अने ए रील नी ज वात हूँ आपने करी रही छूं। एक बेन मलेशिया गया, मलेशिया लग्न में गया। हवे मलेशिया नी भाषा एमने आवड़े नहीं। मलेशिया गया त्या जे होटल में रोकाया ए होटलना दरेक वेटर जारे पण मळे तेरी माकाशी आवुं बोले। एटले बेन मूंझाया कि अरे आ लोको मने तेरी माकाशी मारी मानो नाम तो उषाबेन छे, आ लोको केम आवुं बोले छे कि मारी माँ काशी छे? मारी माँ काशी नथी, उषा छे। बे दिवस तो बेन एकदम खूब गुस्सा में रह्या। ત્રીજા દિવસે એમણે નક્કી કર્યું કે હવે મારે આ લોકોને કહી દેવું છે કે ભાઈ મારી માં કાશી નથી, હં મારી માં ઉષા છે। જે વેટર મળે એ કે તેરી માં કાશી। એટલે એણે એક વેટરનું બાવડું પકડ્યું અને કહ્યું, મારી માનું નામ ઉષાબેન છે, કાશીબેન નથી। એટલે મારી માનું નામ ઉષા છે, યાદ રાખવાનું। પેલાએ બાવડું છોડાવ્યું અને કીધું, તેરી માં કાશી। એટલે બેનને બહુ ગુસ્સો આવ્યો। બેનને કાંઈ સમજાયું નહીં કે આ લોકો કે મારી પાછળ પડી ગયા છે, કોઈએ જાણી જોઈને આ લોકોને મારી મજાક ઉડાવવા માટે આવું કરવાનું કહ્યું છે કે શું? છેવટે એમના એક ઓળખીતા બેન હતા, એમણે એમને વાત કરી કે અહીંના વેટરોએ નક્કી કરી લીધું છે કે મારી મજાક ઉડાડવાની છે, એટલે જે વેટર મળે ને એ મને કે તેરી માં કાશી। હવે મારી માનું નામ તો ઉષાબેન છે। તો જે પેલા બેન હતા એ ખડખડાટ હસવા માંડ્યા અને એમણે કહ્યું કે બેન, તેરી માં કાશીનો અર્થ થાય થેન્ક યુ। મલેશિયા અને ઇન્ડોનેશિયામાં તેરી માં કાશી થેન્ક યુ માટે વપરાય। આ બેનને આ વાતની ખબર નહોતી। હવે બેન એકદમ ફૂટા પડી ગયા કે અરે, મેં તો પેલાનું બાવડું પકડીને બિચારાને બહુ ધમધ એ કરી નાખ્યો, એના પર ખૂબ ગુસ્સો ઉતાર્યો, હવે હું એને સોરી કઈ રીતે કહું? એટલે એમણે પેલા બેનને જ કીધું કે આ બેનને મલેશિયન લેંગ્વેજ આવડતી નથી, એટલે તેરી માં કાશીનો અર્થ એમને ખબર નહોતો, એટલે એમણે ગુસ્સો કર્યો હતો। એટલે મિત્રો, આપણે જ્યાં જતા હોઈએ ત્યાંની ભાષા કઈ છે, ત્યાંના ભાષામાં કયા કયા શબ્દો ની જરૂર આપણને પડશે ને એનો અર્થ શું થાય, જો એટલું આપણે જાણી લઈએ તો આ બેનની જેવી દશા થઈ એવી દશા આપણી ન થાય।

આપણે જ્યાં ફરવા ગયા હોય ને ત્યાં દરેકે દરેક જગ્યા ફરી લેવી છે, જોઈ લેવી છે, બધા પોઈન્ટ મારે માણી લેવા છે, કારણ કે ખબર નહીં પાછા ક્યારે આવશું. હવે રાત્રે તમે સનસેટ જોઈને હોટલમાં મોડા પહોંચ્યા અને તરત જ તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, આવતીકાલે સવારે 4 વાગે બધાએ તૈયાર રહેવાનું છે. આપણે જે પોઈન્ટ પર જવાના છે ને ત્યાં પહેલાં સનસેટ જોવાનો છે અને ત્યાર પછી એ પોઈન્ટ ખૂબ દૂર છે જ્યાં આપણે ફરવા જવાના છે, એટલે બધાએ તૈયાર રહેવાનું છે. એટલે સવારના પોરમાં રાત્રે મોડા આવ્યા હોય થાકીને, છતાંય આપણે તૈયાર થઈને બેસી જઈએ અને એ પોઈન્ટ જોઈને પણ રાત્રે મોડા આવે, અરે હવે ખાવાની જરા ઈચ્છા નથી, હં ગરમ ગરમ પાણીથી નાહીને ઊંઘી જવું છે, પછી પાછા બીજા દિવસ માટે તૈયાર થઈ જઈએ. અરે બહુ થાકી ગઈ, હં કાલે હું ક્યાંય આવવાની નથી, મારે કોઈ પોઈન્ટ જોવો નથી, કાલે હું માત્ર હોટલમાં રહીને આરામ કરીશ, તમે તમારે જે પોઈન્ટ જોવા હોય ને એ જો.

તો મિત્રો વેકેશનનો વિકલ્પ બન્યો સ્ટેકેશન. સ્ટેકેશન એટલે નો લોંગ જર્ની, નો પ્લાનિંગ, વધારે લગેજ લેવું નહીં, નો સાઇટ સીન, નો પોઈન્ટ્સ, ટ્રાફિક ન નડે એ રીતે નીકળી જવું, નો ટિકિટ બુકિંગ, ભીડ ગર્દી જરાય નડે નહીં, બસ તમે જે સિટીમાં રહો છો એ જ સિટીમાં કોઈ સરસ મજાની હોટેલ, રિસોર્ટ કે ફાર્મ હાઉસ 2-3 દિવસ માટે બુક કરી લેવું અને ત્યાં જઈને માત્ર રિલેક્સ થવું, આરામ કરવો, ઊંઘવું અને થાક ઉતારવો.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, પહેલાના જમાનામાં એવું કહેતા, નીંદ ન દેખે તૂટી ખાટ. એટલે તમને જો ઊંઘ આવતી હોય ને તો તૂટેલા ખાટલા પર પણ તમે આરામથી સૂઈ શકો. ખેડૂતો, મજૂરો, ફૂટપાથ પર રહેનારા લોકો ખૂબ જ મીઠી નીંદરમાં સૂતેલા હોય છે. એમને એના માટે કોઈ ઊંઘની ગોળીની જરૂર પડતી નથી. આપણા યોગ અને આયુર્વેદમાં ઊંઘ માટે અનેક રેમેડી કહેવામાં આવી છે, પરંતુ છતાંય અનિદ્રાથી અનેક લોકો પીડાય છે અને એના માટે જ

હોટેલ હવે લઈને આવ્યું છે સ્લીપિંગ ટુરિઝમ, સ્લીપ ટુરિઝમ. આ સ્લીપ ટુરિઝમ એટલે ત્યાં સ્માર્ટ ગાદલા અને સ્માર્ટ તકિયા હોય જેના પર તમે રિલેક્સ થઈ જાઓ. અહીં જઈને તમારે માત્ર ઊંઘવાનું જ છે. હા, ત્યાં તમને હર્બલ ચા મળશે, મેડિટેશન મળશે, મ્યુઝિક થેરપી મળશે, સ્પા અને અરોમા મસાજ, ત્યારબાદ ચા યુક્ત, હર્બલ ચા યુક્ત સ્નાન. કોઈ વાર સાંભળ્યું છે? મેં પહેલી જ વાર સાંભળ્યું છે. હા, એટલે મને આ ખબર નહોતી કે ચા યુક્ત પણ સ્નાન હોય છે. એટલે ચા યુક્ત સ્નાન, પછી ત્યાંના ઓરડા જે હોય ને એકદમ સાઉન્ડ પ્રૂફ હોય, એટલે બહારનો કોઈ જ અવાજ તમને જરાય ડિસ્ટર્બ નહીં કરે. પડદા બધા કાળા રંગના લગાડેલા હોય અને તમારી જે ઓરડો હોય એમાં સરસ મજાની સુગંધ આવતી હોય. અરે હા, અહીંયા બ્રેકફાસ્ટ લંચ ડિનરના કોઈ ટાઈમ ફિક્સ નથી. તમે ઊંઘમાંથી ઉઠો ને એટલે તમે બ્રેકફાસ્ટ કરી શકો, તમારે લંચ કરવું હોય તો લંચ કરી શકો, ડિનર કરવું હોય તો ડિનર કરી શકો. મિત્રો, આ વ્યવસાય શરૂ થયો પેન્ડામિક પછી, કારણ કે હવે લોકો એવું માને છે ઓછો રોમાંચ વધુ રિકવરી. કારણ કે જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું મગજ ફ્રેશ થાય છે, રીસ્ટાર્ટ થાય છે, અને ઊંઘમાં તમારા શરીરમાં અનેક એવા દર્દો હોય છે જે હીલ થતા હોય છે. એટલે લોકો હવે ઊંઘને પણ પ્રેફરન્સ આપવા લાગ્યા છે અને ઊંઘ માટે પૈસા ખર્ચીને આવી હોટલોમાં જાય છે જ્યાં સ્લીપ ટુરિઝમ હવે વિકસ્યું છે અને કરોડો રૂપિયાનો ધંધો આ વ્યવસાય હવે કરી રહ્યો છે.